0: ત્યાં કોઈ સ્વાસ્થ્ય સેવા આવશે પણ એમાં કૌશલ્ય અસ્પતાલ પાસ કરીને સંપર્ક કરવા હું અનુરોધ કરવા જાઉં.
1: અસ્પતાલે પણ
0: વિશે ઘટના કરતા તો પ્રત્યેક છે નિગરાજીમાં ઉપચાર સેવા ઉપલબ્ધ
1: પ્રત્યેક દિન ઘણા 8 બજેથી સાડા 6 બજે સમા